તો ખોજો રીઝન કો સેફા છે સોમરા હા આ એક્ચ્યુઅલી શાન પ્રોડક્ટ થી દાવતો સા ટાંગ કે મિલાવી છે ટાંગ બાઝોર કે હોલસેલ ડીલર જી સેફા હાજી ઝરબતખાના જી સે દુકાન હે દા સદામ પ્લાઝા કે જી સદર પ્લાઝા આઈ થિંક મહામા નો ટાંગ નો રહા છે સોમરા એરિયા જી આ કે તો સ્ટાર એડ્રેસ મે નંબર મિલા એડ્રેસ શમેલો કરેક્ટ છે સોમરા એડ્રેસ થી હાબુ શમેલો જી જસ્ટ કરેક્ટ છે સોમરા હા આ એડ્રેસ થી જે સેફા કાસમેડ એક્ચ્યુઅલી પ્રોડક્ટ સ્ટ મિલાવી જી ખાન બદર અજી સેફ દુકાન કે દોસ્ત મિલાવી છે ગુલ હાજી માર્કેટ મેન બઝાર કરેક સિટી અબ્દુલ રહેમાન કોસ્મેટિક કમર્શિયલ પ્લાઝા મેન બઝાર કરેક સિટી દુબઈ કોસ્મેટિક કિરણ શાહ પ્લાઝા સદામ ચોક કરેક સિટી અવલજાન સફી ઉમરદીન પ્લાઝા મેન બઝાર કરેક સિટી ઓર ભાઈસ ગ્રેડ શોપિંગ સેન્ટર ઉમરદીન પ્લાઝા મેન બઝાર કરેક સિટી ઉમર ગોલ કા ખાતી કોન દા સિફાત કોસ્મેટિક હોલસેલ ડીલર દા અગર દુકાનદારાન હઝરત અગર શોપિંગ સેન્ટર કાગાઝ જનાન અરી સમરદાન અરી કલો કીધી બઝુરુનું કીધી બાઈક ટ્રેન શોપિંગ સેન્ટર તત્લ લે છે ઓ ઉમર ગોલ કા ખાચી ગ્રાન અગર ના તો સીધા પ્રોડક્ટ છે ના અગર ડિમાન્ડ કવલ છે બહેતરીન માર્જર સરા તો સી દુકાન તે મિલાવી છે તો સી દુકાન બહુ ખૈસ્તા પે લગી રહમાનુલ્લાહ કોસ્મેટિક્સ કે તો સે ફાટુર પ્રોડક્ટ મિલાવી છે ઉમરદીન પ્લાઝા કે મેન બાઝાર કરેક સિટી કે કોંદા મદીના સુપર સ્ટોર ઉમરદીન પ્લાઝા મેન બાઝાર કરેક સિટી કમાલ ગાર્મેન્ટ એન્ડ કોસ્મેટિક્સ નિયર યુબીએલ હમદાન માર્કેટ કરેક સિટી કે તો પ્રોડક્ટ મિલાવી છે ઇન્સાફ કોસ્મેટિક્સ મરહૂમ મિરામ શાહ પ્લાઝા કરેક સિટી કે મિલાવી છે નવાબ બેકરી આદિલ બેકરી નવાબ કે ગેલરી સિટી સ્ટોર સિટી સુપર માર્ટ ગોહરાયુ પ્લાઝા તો સટોલ પ્રોડક્ટ જેલ ચોકી મિલાવી છે અલી કોસ્મેટિક્સ એન્ડ ગાર્મેન્ટ મલિક મસાબ ગુલ માર્કેટ મીઠા હેલો કે સસ્તા મિલાવી છે આફતાબ કોસ્મેટિક્સ મલિક મસાબ ગુલ માર્કેટ કે દો જીરા લગા શાપતા મિલાવી છે ફેન્સી કોસ્મેટિક્સ મીઠા હેલો કે તોસ્તા ટોલ દિસ વાર પ્રોડક્ટ મિલાવી છે દુબઈ કોસ્મેટિક્સ મીઠા હેલો કે તોસ્તા ટોલ પ્રોડક્ટ મિલાવી છે વન સુપર સ્ટોર હઝરત મીર માર્કેટ મીઠા હેલો કે તોસ્તા મિલાવી છે જમાત કોસ્મેટિક્સ સાબિરાબાદ કે હાથોસ્તા